0: 작도 송기 비가 있다 히터데 나 이게 바뀌지 바래 어때 응아 좀양 제바도 희고 그래 왜 드니 다 공도 지체리세 일로 어 샤지 그 돈이 아니 샤와 강거더니 귀바도 니 서비스도 배지래 다 이게양 체리세 일로 배나 아 샤지 마이나야 네팔라 메뉴스 근전라 시유스 네팔라 메뉴 근전라 시유 아머귀니 시스 잡아타 대탄도 리저장 로토도 힘미다 너네게 빼지 대설 때 바이나 네팔라 메니 히베가 이제 라다자사다 네바시 근전라 시유 히비가슬라 라다자사도 근전지 아머귀니 히비가슬라 라다자사다 아마리 시스 잡아타 히비가슬라 아 사기지 쓰다자사다 시지 대탄도 리저장 히비가슬라 라다자사다 대탄리 로토도 힘이 히비가서 떨어져서 로토리. 근데 네파다 근전이다 아마다 시다 데타 로토 라서바 대소디 샤 말해. 말해대 왜 자다 라덴 제사 때 시타는 가로서다 샤 많이 베그. 그 민장라고지 차도 열리네. 왜냐 네그 아니 샤와도 그 기바다 시부터 연결. 네파라 메뉴 히비가서 라 메뉴 비 기바다 강기 체들이 있잖아. 네파가 체들이 봐. 근데 네가서 라다때 기바사지 가로서 잘파 지바이나 아니 따다 가로서 Ndigiyori, nepaga chedi menis, nepala menis, nepi chedi menis, kuchibana kuchana kuduwa. Kundin la suyu hibikasila, shawa kanshi bada suyu bada, suyu bada si chedi yusena, kundin ji chedi yinba. Kundin ji chedi suyu yusena, lada di chedi yirida, kundin ji chedi suyu yusena, tata digiyori. Amar kuni hibikasila, kuni nyubi shawa di si chedi shibari yusena, kuni yubada ama yi chedi yinba. Sisu zamba ta hibikasila, zamba ta bada giba kanki chedi yinba, sama ki chedi yinba. Detang de lizard jang hi bika lizard jang gibat kan yedena detang ji che deyin ba pe de na yo loto de himi hi bika se himi bi gibat kan ge che deyin ba sana loto ge che deyin ba loto ra bi che deyin ba de ne yin ba yeza ne ka sala ne pa da kun de la so ba de so de gon de na ge chong jak to song hi bi hi ba da a de ne da se pran da je hi ba ta bu ko ko sha ji ma re de ne jan ne so ge che re se de ko sha wa kan de ko ne gibat ko ha jang ge de ne so bu shi ne chen to ge yo sa ge yo Nepal meni hibikasla tsindala teni o meni bad giba che suji che teni na sana gansu tu Dwa da gansu nrug marwa, topa teni hong marwa Waya teni ji chadi yuris Waya teni teni ndetabla ko giba sa ji jada tekar kuri je runga yinba yinza Ani na yiba gishir rabu chadi yuri Waya Teni yinya da gansu gondi hiba na yi pe na drawar me jinto song dabu Drawar duk jinto song Pejin ndetabla nsoy pa gina Dawar mei jen to song da, dawar dugi jen to song hiba, nda nyinga la nga su cunpa yin na mei jen sa da, dugi jen sa ke yelde dawar yinba jiba jishong re. Ta nii ka se la, mei jen to song da, dugi jen to song hiba ka se la, dada ten yin na cunpa yin na, jikpa re. Mei jen to song hiba ka se, shawa de song a re, song a de gangi che de yose na, dawar ten la, mei jen bi che de song yinba. Dawar dugi jen to song hiba ka se, song hiba shawa de giba gangi yose na, dawar ten la, dugi jen bi che de song yinba. Tiin da, mei jen da, dugi jen hiba ka, jen sha ke zi de kor manda na ya, wen ja, Nika de chede na song giba de jiba shi. Nika de chede na song giba de ji mi jimbi chede song yinba. Ji dugu jimbi chede song. Wa tiin di la nidabarin sunji na nangiba gishi cha diyo shi. Nangiba gishi cha baari. Waya. Tine yin api jina da shopar mi jin. Da separ dugu jin hibi ka sila yiba gishi yinba jikba chichong ri. Da shopar hibi ka rada pa. Da separ hibi ka rada di. Da shopar mi jin hibi mi jibi giba kaang zina da shopi chede. Da separ dugu jin hibi ka sila dugu jinbi giba kaang yinba da sepi chede yinba. Tien shop tang se hiba nini to shawa shima yin hiba te ju giba te sabo to ten tegu yor. Ten ten yinba yinza ta nde tabu giri si jiba te su te ane nai giba teni gishin rabu ji cha deba te ta sibun rabu ji re. Sibun rabu ji. Ten ten yinba yinza ta ndo na cheri se dido ta shawa nga shi go bardo la laden yo ba. Giba sa ji gira ngi su yo ba. Giba sa ji gira ngi su yo pe kita ne gira laden. Tā tē māyīmbā kōnti kīpā pōlā lōdē nī tāpārvā, āni lōtō tē tīnī hīmī tāpā, nāndē kūchārī sē tīlō, kō lādēn yāyū tūrē shāwā māyī nāyā, gībā sā jī gītā ngī sū mē pāyī nāyā, wēncā mīñjāng tō kūchārī sū nā, shāwā tā jī tīnī gībā tī ngī sū sābū cīn tūpā, nāndē tāpā, o nāndē kūrī sū jībā, tē sō tē rī tē sāndā tā gīchī yāmbā tē kūrī jīchī rāng nāndā, āni sā gīyōrī. Sāvī shir nā, tā tēsō tē chērī sī nā, anī, tā gīchī yīnsi. Tā tē māyī pāgā, shāvī yēr tā, yana dedan jewiki lila pen tonne se yanda da yomu na yin ata sheba bog pen to ba da sheba bog yin kanhi la ne ba la so ba tenje ke kulon da mi la so ba la ta ni jipa da bo shi ne ne na yin ba da yeba ke yawan da bo chi je gi na nenje ki yawan je tong de chi da ta sher ga nga so pe ji da te ji yunu da ani yunu de li zan pe ga nga so ti jeng ga da te ga la ni kang ge chani he ba ya na nga so te ga da ta ji de zan ji da 편도 전부를 지금 몇 비송 편도 몇 비가 토라 망치바지라 아니 내니 이 집안으로 보대 아니 염니 어떻게 토라 따빠 온건 온거든 가면 나기 커니 아니 니 나이니 바디 예바 그 집안으로 대라야 또 그 바 세타 몇 비거든 요란 아무 찍 나온 천니 아니 랭기 랭기 랭기 싫어지나 대자부 그 윤우 대소로 따고 론데 저 좋아한다 보대 막 냐니 된데 그 진주 진주 비게 냐 같이 보나 보진 누가 대인들 아니 거니 해봐 나이지 고샤위 예라 펜토 예메다 시바 보고 드는 미유 고노 라서바 대소라 따는 이 얘기 쳐봐 이제 이제 비그 쏠때 샤단카리 형들 사바는 가도 다들 살로 빠지는 소리 많이 나다 대전지 아니 기바 치모나 보지 메디 비선다 보지 대전 무 문상 비선다 보지 다 제대 왜 자다 타지도 때 지금 말이 타지도 때 펜토 요 말이 세고 말이 안간소 음마다 체마 어찌지 용 전부 대소주 딱으로 토마마이 밖에 다시다 아 대소주 지난 라서 봐다 렌니 아니 가서 자치기 띵 사비가 다 난데 리유다 지발 거 과학 띵만 잡어도 과학 띵 잡어도 아니 지진 잡어도 똥 대소라 전대지 던제 그 가서 로세 대니 지나보지 이나 아 아니 치르세 비들 공데 해만 나기지 오 대소 콜라 드론이 대소 콜라 냐겨지지 대 하장 그 편도 쳐버리 다 예양 안소 아 치 가르서 그러고다 아지 로진 니바도 또 쳐와 아리박 누구 하장 양바 된데 그 리스 집이가 아니 다들 로냐와 대소는 좀 많이나 아니 공데 해만 나니 이 쳐바데 다 쳐바 보게 되니 그 미일 대마엔 바가 샤위 예다 된데 지리라 편도 예면 라서 바 대소 주 고르니 신주에 대소 주 고니 아니 진행라 보지 즈바이나 아니 rāna sūsāla kuru lū yīgī shīn rābū jī tēnbā, lū shīn rābū jī tēnbā rīgbā lāsā bādā mpēwā dātī jī guā dī kuru tīng jēzā dā tōngā lāsā bā jī kuru sūy sū njir jī yō bārī, tā hī mā gī bārī tēnī yīndā tē dābā gī rī tēsō lā chērī sēdī ngī gī bā yō mārī sē gī yō mārī tēsō lā kuru gī bā hīndī chīyā rī dē wēn jā shī shīn gī chāni hī yā bā yīnā ngā sū nā yīn bā dā yō bā gī chī bān rābū tē shē yōng tī sī lō dā gōng dī hī bā nā yīn अनि चवी छानी कुरु छिक तोने जुसि रंग तोने अनि शवाते गुबाते चोर नेंग नुना नै यबाता ते मा बाग शवी यल ते चोर नेंग नुना अनि नै निमा लिस शवा से ने तेंदिक छबा छे देबाइना अनि लोन नि देवाची सेलम बा देवाची अनि यलन थे देवा नबो तेंदिची योसारे ओ तेंदिल ता तेसोते रंग ता मोलो ग छर्छ आ तेता मुची तेमि ता तेरि दिसि कि चेंबी अनि लोटिक छन्दना याजिन तेरिक लोटिक नोन अनि चाहि छानि ता नय निबा दा यबा ग छबा देलिन छिते रोंग सन्स दोदि दबजि रोंग सन्स दोदि दबजि अनि मा हि याबा देन जिन तेंदिर ता सोंदि जिमा ग नोन ता गा दो छिरेस दिर ता छेक ता अनि दमा तेनी तेनी देसो जो करनि अनि गा सोमा तेनी लासो देसो जो कोनि अनि दोजो दोसि अनि खासि तानि मा हि या देन जिन
1: Tini

0: 다 레비콜 다다 공동에 가셔 주실래 배나 다다 동바시나게 나타노라 다당에 공도 알아지게 쇼 쇼제 오르고 대동 때네 다다 라라시 응아동 라라지게 때네 범찰로 라라지게 때네 쇼톨로 그리고 수미 토바 때네 라라시 응아동 응아다 수미 때네 대도 다 대도 우리 그다도 때네 시험 때나래 때네 라라시 때네 쇼타볼 라시 좀 딩가르체도 스타디 딩가르체도 몸보지 때네 담초 주가 라베 지가르타 대주기 체주 몸보지 다다 레바노 우데도 대바 단다지린다 다티 인도도 티 치추드니 파솔 노마크톤 락바르토 데네 쉔근 타요 비캅스 응아마 토동 동 세미 코동 응아 동동 데조 데즈다 쉔 타비캅스 마제기다 응아 동 옌다 그다네 돈 타원다 보치 쇼 몽치슈 된다레다 옌나 초마 된다레마다 다 레비캅스 데네 다 수미에데 바이체 위 바이라 옌나 수미에 토 다 라이온 응아마 토 된다즈다 바그치 가르치엔다고 대주 다 보면 가르치엔다 라 요나 나다 라 예는 나비오 나마 둥지 어 대토 어 둥주변에 파초 대치 되네 디값소 다도 다다 디노라 참체 참세와 디노라 나 둥지다
1: 아
0: 숨인 수지다 어 되네 대토 대동 나마 도주 오사리다 뭐 뭐지 나마다 할 레비그 뭐마 어 라 토리 대한 값 대두 나마 도주데 나마 까보인데 봐 어 단다랜도 어 대주 돈은 저와 오대 봐 단다랜도 다다다 시한데 다다 녀츠 로보 페미티노라 다다 지부치오라 나마토세오 딘디노라 다다 가다 도도쇼 데마세 바다 생게다 다도 좀 뭐 잠논 되어고 어 대존 되어 오 대바데 다다 다다 단다데 페나 다네 자바도 좀 참은 비케 퍼센트나라 바공케 그라시치 골트는 나마카보콘 다티 나마카보 대존 뭐 마리화 오토케 뭐 겐바 냠뇨치 그 레시자 레고 든디게 따레다 다때 동 바당 다네 생게 참죠 어때 주 체주 몸보다 뛰는 간 따르자 다네 뒤쪽 가다 카타타면 봐 대비엔도 보는 거 떨어놓는 산돌 연돌 산롱 연롱 어 된데 몸보여래 다 레바 그 뇌바디야 때 된데 몸보여래 다 요 라시 뎁지다 요라 요달 지버자와 가워자와 고워자와 다네 산롱아 동보 산롱아 롱이죠 바드 사 뇽비죠 타마 사 뇌비죠 사또 동보 사 뇽비죠 바드 사 뇌비죠 타마 사 뇽비죠 세는 다 제바노로 모보 잡지다 다 대조 강다 나로게 맞죠 보랑게 도미 용롱 봉고 추로다 저 모보 유대 버튼 지리도 버튼 다 되죠 알았어
1: 총유디 나 직 신슝 시리기 신슝 시리 타스단 레베 샵주인 중콩시 맞죠 이제 시골 발
0: 알았어 알았어
1: 근데 세야게 좀 세야지 근데 있나
0: 다디 다다 텐데차도리 다다 땅고마 어 다숑숑게 시레데도 냠다 땜바다 놓고도리 땜바다 놓고라 다네 다 봉게 봉다 용노 봉다 봉게 데브게 시레데도라 되갑지라 답동 못 보포래 답동 못 보포용 비값스 다네 마 중요할 땅 대추 강나마 다네 다 봉빌로 주는비나 른지 고마데 주마 데네슈 배자다 르네 때도 된디슈 손두 다다 다 중요할 감데 라바도 호총 감다 중요할 감데 졸라 봉보가 다 불롱조조 카오이나 다 숑숑다 봉보가 추다 르네다 루소르다 곰시다 예다 샹조가 다사 다 쇼체슈지 차도 땡바데 냐차다 준지다 다데 송접데 약슈지 차도 다 드라지 차 데두 다 간다 테 가르 차도리 세나 다 쇼우드 가스 쇼우라 농구바 농이 쇼우드 간에 손나 농드 다나 잡아 농이 다네 숑숑 시르다 봉그 시르드 간에 오나 다나라 데던데 그 조차다 샤브로다 드가르다 데미게지 잠다 데미 집진도 다 몸보지 빼나 다다 봉보게 되는 잠데노 따라가 안 잠세 셀린도 어 다 데도 빼 잠데 좀 내가 첨부 오대 봐 레바도 내가 첨부 오도 레비 잠데 좀 다네 다 나게 나랍 세두 나게 나랍 세두 데도 호마 로주 세두 나 랍스도 다르고 라파사 랍 나랍스 나게 로주 쇼 랍스 수미게 로주 어 다나 못 보지 다 대비엔도 다다 법지라 로주 다 랍 법지 그 메 법지 법자세 법조르서와 어 법지 그 로주 대비엔도 동을 운신세 아심지 오나 차나 차나 붙이나 친 대 동을 동고 로주 어더 못 보다 오대 받던 데다 대소 다 다다 뒤배차데 가리는 코도르스나 봄보게 다다 딱라노 딱라 말이 까 개쿠세지죠 개쿠 개쿠세데 숑숑길 개쿠세데 보기랑서 남아 줘나 던돌세 던돌 어 뒤게 빼내는 코데 던돌인도 다 뒤마서 워터나라 다다 뒤 Pena ngala, shijie, onda, tundu mumbu ole reda. Tata nganazo, nruju kolo yo debi gitani, tata, tinga reba sajite, nga de, ta jeba, nga jeba. Ta gogor, tundu reda. Ta yenge jeba sena, jezu, ta tundu ge, jebi nga de. Yenge raju kao se, nga pechu tongja ba de, gogor ta, shivi nga reda. Ta ngala, shijie, onda, mumbu onda. Ta tato, tata, bunjo nyingba, tata, di se jo re, ta. Tata kuhanda tali nganchana jawa yobe maci kiku ki tinola ngarap shungarap tetsu sebo da. Maci lagu sewa tinola. Ta bumbu ku pongshio nyingba hajung ki nyingba lagu sewa ki pecha chori. Tinola shung tang, nga tang, un, bo, kanling namche nyunghong rapshi zorsi ta pecha se bumbu lu utar da. Ta tinola shung ki chungrap, nga ki chungrap, un se tu tong ri, bo se tu bupchi ri, kanling, tetsu ku chungrap re ri, churuwe na tang de mayo le taong le ri. Bhūyatāṁ shāngshōṁ gāngjēn jōng tā yōng lē rō, o tē tū gā rāpshī tā, hā chōng shēp jē chōp shī tā bā, o tā nē rē, tē yīn tsā tū, tā nē, jē nē, bōngbō tā, shāngshōṁ tā bōngbō gā rē nē bā gā rē wā rē kō, nē nē, rē pī shāp tō tī yā, tē, tē pī gā rē wā, o tā tū rē nē, shō gā nōng gā tsū bā nāng shī, shō gā nā wā nā, nōng tā nā lē bā nōng shī, o tū rē nē, tā rē pī chō tē, chōng yō lā chāp, tōng bō tā rē, bā rē dā mpē rē, tā mā tā nē, tā nē rē mbā jī, tā tōng mā tā rē, bā rē dā jū, tā mā pā jēn rō rē kē, zōng kōng lō jū tū rē dā. Chetang ti tsek tani, chetang nga rang tsu te gari risa na tende mongpo che nondo go sari. Nga rang tsu che che se gore, gari se gore, yige, ta ngone dakchu kundru tang tiong khen che yina, tani norso mada rapa ta reba ni. Wancha dhala nyene, tende te tiong khen ke mongpo che nondo go su ta. Tende che ne song deba te tong, ka te du kaju ki tenpa tar debi kapsu, yang te la, che rebi shabro ke de che pepchung na wo tong na tundu we na pa mla reba tong dewa ursa na che lo ke deba ke tab che ba yi na ta te korong tepi tong na neto che re go hanja ne lo tang ta jumtsin tang pang ta ta tene kaso shib ke jan rin la me to nyam ji ka wala deba ke tab che na riyo ma re go deba sa ma ger ki tong na are yi na shim chok se che te mre che ta rinne che gan gen kur go du dewa yo ba tong ta che tang ke ta mla reba la raba yo ba te tong tene pa cho de nga bong ta cham cham ye ta raba cham ke tezo raba yo ba tezo lan rewa o ma re che shi ji ma re go te raba o re go hanja mla reba ke rabi chuo nda na chi sor do to ba tene ke ne sor de tati char to tene mla reba nam tar no la ma ndo la te tong rewa ke rene so che no tong to ma ndo ta te chi su nga rong to ten ten ma shi mla reba nam tar ten yang mla reba ko shi ana lo sum ja lev la rinbi kap so tene nga rong to tong yong ka her ka rubi jin ji ke tele ema re te indu te la te te zhōngbōlēng shimchō kō tēs zō yīng bā tāndā rē. Tā tē shimchō bī kēchā rē gō. Kō tō chūlō tēmō kō tō nē sō sō sō kā rē yīnā tē rē. Tā tē yīndū tī gāng tā nā lā kā rē sā ursa nā mālā rē bī kō lō jū ngō mā lā tā tā tā tē tō tsumā yīng bā rē yibzhā wē nā shimchō wē nā yāng. Tā nē rā bī shā rō tō mālā rē bī bā lā ndewā tā sā sā tē mā sō. Tōngō mā sō, tā njē mā sō, kānyi ngā tiāng tōla tātā tī kāp shē bī kāp sō, kōnā bāl tātī chālā ngā rōng kī tī shimchō chē bī kāp sō, tāne mālā rē bē rē bā sō tō bī kī tāne nē tsō tō mā sō sō. Tē mā wā bā chē nā bāl, ngō nē tō nē kī kōnyū lōngyū nē lō tā jōm tsēng shimchō kī tām nām tō nē chē nā bāl kōnō wē jī wō nā, chē nā bāl gōn kō chē tē ngā lā gōn kō hā chōng chē sā rā. Yīnā māntō wā tā māntō rī ngā tā nē shimchō kī tām nām shī yōng tū nā nā tātī bāl tēn jān chē tā wō tā nē tsō kōng tsēng bō, pō chō bō tā nā tō mā sō sā nā, wā tā nā shā jā nā wō chōng. Tā mā lā rī bī nā tā kō nō tā wō tū chā tāng kē tē kā rī sā wō rī sā nā, mā lā rī bā tā chā tāng tā tā tē tē tāndā chī rī chup thup chī tā tāndā chī rī dō. Tē yī tū kōng rā wō chī nā tō mā tā tā pē nā rī chōng bō yīn bā, yā mā lā shī rā bī jām sēn sā wā yīn bā. Tē chōng dū rā tā tā tē tēne tēnjō tēsō tāng tāp kāp tētū kī tā pōmbō kī yōngtōng chōjār sēwāntā wō tā tēnē pōmbō kī lāma mōmbō jē tēnjā lē rē Tā tāndā tīng yōng dū tī kāp sū, tā mālā sē, tā tā tā mālā tā mā kū mā lā trā tō tē. Yīnā yā, tā tā ngō nā ngā tā tā shiam chō chē tū, pā chē tē mā kū mā lā yīn sā mā rā, tō mē tū nā mā shiam chō mā lā yīn sā rē tēng sō. Jīm chēng kā rā sā nā, tā tā pōmbō kē pē chā tā tē tū,